කේවඩ ආඛානාව ශ්‍රී රාග මෛලා පෑලා ලේඛේ බෝලණ බෝලණා ලේඛේ ખાණා ખાඕ ලේඛේ වාට ચલાઈયા ලේඛේ સુણ વેખાઓ ලේඛේ સાલવાઈયે પડે કે પૂછણ જાઓ બાબા માયા